નમસ્કાર શ્રોતાઓ, રેડિયો મોરિશિયસના લહેર ઉપર અમે આવી પહોંચ્યા છીએ આજના આપણા મંગળાચરણ કાર્યક્રમને લઈને. મંગળાચરણનો આ કાર્યક્રમ એક વાર્ષિક કાર્યક્રમ છે, કારણ કે આપણા ગુજરાતી સમાજ માટે આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ જે વર્ષમાં એક વખત આપણે ઉજવીએ છીએ, અને એક વખત આ કાર્યક્રમ આવે છે નવરાત્રિના ઉપલક્ષમાં. જો કે નવરાત્રનો જે પાવન પર્વ છે એ હજી શરૂ નથી થયો, પણ થોડા જ દિવસોમાં આપણે નવરાત્રના આ પાવન પર્વની બસ તૈયારીઓમાં લાગી ચૂકશું. તો આજના આપણા કાર્યક્રમમાં રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ છે, અમારો સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. અને આજના આપણા કાર્યક્રમમાં હમણાં થોડી વારમાં આપણી સાથે જોડાશે આપણા આજના અતિથિ આચાર્ય આશીષ ત્રિવેદીજી, જે રિપાઈ સંમેલન સભા શિવ મંદિરમાં સ્થિત છે અને ત્યાં તેમની પૂજાની સાથે તેમની તે સેવા આપી રહ્યા છે. તો આજના કાર્યક્રમની શરૂઆત આપણે એક શ્લોક દ્વારા કરીશું.

0: તો શ્રોતાઓ, આજના આપણા કાર્યક્રમમાં ચાલો સ્વાગત કરીએ આચાર્ય આશિષ ત્રિવેદીજીનું. આચાર્યજી, તમારું ઘણું ઘણું સ્વાગત છે.
1: આભાર, ધન્યવાદ તમે આ અવસર માટે મને અહીંયા બોલાવ્યો એ બદલ આપનો અને આપની ટીમનો બહુ બહુ સ્વાગત અને ધન્યવાદ.
0: અને આજના આપણા કાર્યક્રમમાં આચાર્યજી, જો કે આપણે નવરાત્ર જે છે એ હજી થોડા દિવસ પછી શરૂ થશે, પણ આજના આપણા કાર્યક્રમમાં, મંગળાચરણ કાર્યક્રમમાં આપણે થોડી ઘણી નવરાત્રિ પર જાણકારીઓ પ્રાપ્ત કરીશું. અને અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે, તો પિતૃપક્ષ સમાપ્તિ પછી નવરાત્રનો પાવન પર્વ આવે છે, તો તે માટે આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે?
1: આમાં સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરીએ ભગવાન ગણેશની, અને ત્યાર પ્રસાદ આ તમારા પ્રશ્નનો ઉત્તર આપીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુલપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય સુતિયબ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી શક્તિયે નમઃ. ઓમ શ્રી સરસ્વતીયે નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. આપ સૌનો પ્રશ્ન હતો કે નવરાત્રિ હજી આરંભ નથી થઈ, પણ આપણે આજે કર્મ કરી રહ્યા છે, અને નવરાત્રિ પહેલાં આપણે જે તૈયારી કરવાની હોય માતાજીની આગમન માટે, એમાં શું ધ્યાન રાખવું? હંમેશા આજના સમયના આજના યુગમાં બાળકો એટલા ટેકનોલોજીથી આગળ વધી ગયા છે ને, એટલે સંસારમાં સોશિયલ મીડિયા દ્વારા જે બોલતા હોય ને એનું પાલન વધારે કરે છે, બરાબર? તો સોશિયલ મીડિયા સંસાર નથી ચલાવતો, આપણા વેદ, આપણી સંસ્કૃતિ અને આપણો સમાજ આને લઈને આવ્યું છે, ત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. અગર જો આપણા પૂર્વજો આ લઈને ન આવ્યા હોત, તો આજે આપણે અહીંયા બેસીને આ વાતની ચર્ચા ન કરતા હોત.
0: સાચી વાત.
1: પણ એની માટે થઈને આપણે સોશિયલ મીડિયા કરતાં આપણા ગ્રંથો પર, આપણા વેદો પર અને આપણા શાસ્ત્રો અને એ શાસ્ત્ર ભણનાર બ્રાહ્મણો પર આપણે જો વિશ્વાસ કરીએ ને, તો આપણે ઘણું બધું શીખી શકીએ છીએ અને ઘણું બધું જાણી શકીએ છીએ. તેનું ઉપલક્ષ સૌ પ્રથમ એ જ છે કે સોશિયલ મીડિયાથી દૂર રહી અને આપણા ગ્રંથોનું શ્રવણ કરવું કાં તો પઠન કરવું, એ આપણને બહુ કુછ શીખવાડે છે. તો એનાથી આપણને ઘણું બધું શીખવા મળી શકે છે. તો એટલે ધ્યાન એટલું જ રાખવું, કારણ કે આપણે માં ભગવતીને ખાલી આપણી માં કહીએ છીએ, તો એ જગતજનની છે. છોરું તો કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. એટલે આમાંથી આપણાથી કોઈ ક્ષતિ થાય તો માં ક્યારેય આપણને ઓલું નિરાશ નથી થતી, હંમેશા આપણને પ્રેરણા આપે છે કે પુત્ર આમ નહીં તો આમ કર. આપણે જ્યારે જન્મ લઈએ છીએ અને આપણે ચાલવાની કોશિશ કરતા હોય, ત્યારે આપણી માતા દૂર ચાર પગલા ઊભી રહે અને આપણને બે હાથેથી પુકારતી હોય કે પુત્ર આવ, અને જો એમાં આપણે પડી જઈએ ને તો આપણા રડવા પહેલાં તો એના આંખમાં આંસુ આવે છે. તો આ પણ જગતજનની આપણી માં છે, જે આપણા સંસારમાં આપણે પ્રત્યક્ષ વર્ષે આપણને ચલાવવા માટે થઈને આપણને શક્તિ પ્રદાન કરવા આવે છે. તો વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, જેમાં બે આપણે જાણીએ છીએ, ચૈત્ર નવરાત્રિ અને શારદા નવરાત્રિ, આસો નવરાત્રિ. પણ બે જે આવે છે એ ગુપ્ત છે. તો એ ચારે નવરાત્રિમાં આપણને શક્તિ, આપણા જીવનમાં કઈ કઈ પ્રકારની શક્તિઓની આવશ્યકતા છે એની ઉપર બધું નિર્ભર કરે છે. તો એ શક્તિની પૂર્તિ કરાવવામાં જગદંબિકા આવે છે, તો એમાં માની શક્તિમાં પૂજન કરવામાં કાંઈ પણ અડચણ આવતી નથી. પણ માની સેવા, માની ભક્તિ તમારા પ્રેમ અને ભાવથી થાય છે, એનાથી તમને સૌ સુખ પ્રાપ્ત થાય છે.
0: ચોક્કસ. અને આ સાથે જ આચાર્યજી, આજના યુગમાં પણ આપણે ઘણી બધી વાતો જાણીશું, નવરાત્ર કઈ રીતે આપણા જીવનમાં આપણા માટે મહત્વ રાખે છે, પણ એ પહેલાં અમને, અમારા શ્રોતાઓને જણાવો કે નવરાત્રિનું પારંપરિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પહેલુંનું મહત્વ.
1: સૌથી પહેલાં પારંપરિક એટલે કહેવામાં આવે છે કે આપણે પરંપરાગત જે ચાલતું આવે એને આપણે લઈને ચાલીએ, એને પારંપરિક કહેવાય છે. પછી કહે છે આધ્યાત્મિક, જે ધ્યાન, ભક્તિ, પૂજા, પ્રાર્થના, દુર્ગા સપ્તશતી પઠન, શ્રવણ અને કોઈ સ્તોત્રના શ્રવણ આદિ કરીને આધ્યાત્મિક રૂપે દેવીને પ્રસન્ન કરે છે અને એને આધ્યાત્મિક.

0: કહેવાય છે. અને ત્રીજું જે છે એ ત્રીજાની અંદર આપણા ઘરની અંદર રાસ રમાય છે, ભજન થાય છે, કીર્તન થાય છે, અને માતાની માળા જપ તપ કરી અને જે પ્રાપ્ત કરવામાં આવે છે. આ ત્રણ માના અલગ અલગ સ્વરૂપો છે. જે ભાવે તમને ફાવે એ ભાવે તમે એની ભક્તિ કરો, જેનાથી તમને અનેક સુખની પ્રાપ્તિ થાય છે.
1: અને નવરાત્ર, જેમ તમે હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું કે ચાર નવરાત્રીઓ આવે છે, તો નવરાત્રી જે છે તે આપણે શા માટે ઉજવીએ છીએ? એમ તો જોવા જઈએ તો શક્તિનું પ્રતીક માનીએ છીએ, તો ચાર વાર શા માટે?
0: આપણા જીવનમાં અનેક સમયે છે ને આળસ આદિ ભરાય છે. આપણા દુર્ગા સપ્તશતીમાં કહેવાય છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે નસંસિતા, નમસ્તશ્ય નમસ્તશ્ય નમસ્તશ્ય નમો નમઃ. જે તમે કીધું કે શક્તિનું પ્રતીક માનવાય છે, હા આ તો સત્ય છે. પણ પહેલાના સમયમાં શારદા નવરાત્રિનું મહત્વ જોવા જાય ને તો ઘણા જણ કહે છે કે અરે અમે તો અહીંયા કથા કરીએ છીએ, અમે તો અહીંયા ભક્તિ કરીએ છીએ, આ લોકો ગુજરાત સાઈડ કેમ ગરબા રમે છે, આ કેવી ભક્તિ છે? તો એક રીતે જોવા જાય ને તો આપણા ભારતની અંદર કે ચાર માસ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર અડધો, ત્યાં સુધી વર્ષા ઋતુ હોય છે. એમાં વર્ષાની કારણે આપણા જે ઘરના લોકો હોય છે ને એ ઘરની અંદર જ રહે છે, કારણ કે ઘણા જણને કીચડ, પાણી આદિ ગમતું નથી હોતું, જેને કારણે આપણું શરીર જે છે ને અસ્તવ્યસ્ત થઈ જાય છે અને આકડી એક્ટિવિટી છૂટી જાય ને આપણામાં આળસ ભરાઈ જાય છે. અને જ્યારે આ નવરાત્રી આવતા જ આપણામાં એક આધ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન થાય ને, અને એ ભાવે જ્યારે આપણે ગરબા રમીએ છીએ ને તો આપણું શરીર છૂટે છે અને એનાથી આપણી આળસ દૂર થાય છે, અને એનાથી એક આધ્યાત્મિક રૂપ આપણા શરીરમાં એક અગ્નિ જાગૃત થાય છે, જેનાથી આપણે આ નવરાત્રિનું મહત્વ છે. ઘણા જણ ભક્તિ કરી, ઘણા જણ મંત્ર જાપ કરી અને ઘણા જણ સેવા કરી અને અલગ અલગ રૂપમાં માની સેવા કરે છે, કારણ કે ઘણા જણની ભાવ એવો હોય કે હું વ્રત કરીશ, હું એકટાણા કરીશ, કોઈ કે હું દૂધ પીને કરીશ, તો કોઈ કે હું ફ્રૂટ ખાઈને કરીશ, કોઈ કે હું કંદ ખાઈને કરીશ. એટલે સૌનો માને પૂજવાનો ભાવ અલગ છે, અને આ ભાવ એને આવ્યો ક્યાંથી? એના માતા પિતામાંથી, કારણ કે સંતાનમાં જે કાંઈ આવે છે તો એના માતા પિતા જે કરતા હોય એનાથી જ પ્રાપ્ત થાય છે. તો એના પૂર્વજોએ અને એના માતા પિતાએ જે એને શીખવાડ્યું, જે રાજ્યમાં રહે
1: છે, મોટા થયા,
0: જે મોટા થયા છે અને જે રાજ્યમાં એ રહ્યા છે, જે રાજ્યમાં એને જે જોયું છે એ એના આધાર પર એની ભક્તિ કરે છે, એમાં કોઈ સંશય નથી. માની ભક્તિના અનેક રૂપ છે. અને આ સંસારમાં જે પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ ને, એ પ્રકૃતિ જ માં જગતજનની છે. આપણે અનેક રૂપે કહેવાય છે ને પ્રકૃતિ, પ્રકૃતિ જે એ માં ભગવતીનું એક સ્વરૂપ છે. તો આપણે જે પ્રકૃતિમાં રહીએ છીએ એ જ આધ્યાત્મિક છે, એ જ દેવી છે. તો હવે એની અંદર રહેવા છતાં એની ભક્તિ ના કરીએ તો કઈ મતલબ નથી. તો એની હિસાબે 365 દિવસમાં ચાર વાર નવરાત્રી આવે છે. એ નવરાત્રિની અંદર આપણે જે સંસારમાં 365 દિવસમાં જે પ્રાપ્ત નથી કરી શકતા એ જ વસ્તુ આપણે આ નવરાત્રિની અંદર પ્રાપ્ત કરવાની છે, અને આપણી ચેતના અને આપણી જાગૃતિને ઉત્પન્ન કરવાની છે.
1: તો આપણે જેમ માં જગદંબાની આપણે વાત કરીએ છીએ, આપણે કહીએ કે માં એક જ છે, પણ એમના જે 9 અલગ અલગ દિવસમાં 9 અલગ અલગ સ્વરૂપની આપણે જે પૂજા કરીએ છીએ તેના વિશે થોડું અમને જાણકારી આપો કે કયા દિવસે કઈ પૂજા આપણે કરીએ છીએ અને તેનું મહત્વ શું છે.
0: આમાં તો માના 9 રૂપ છે, તો આપણે વંદન કરીએ પહેલા અને માને પ્રાર્થના કરીએ. માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગ્વાદિની ભૈરવી ઓમકારી ત્રિપુરા પરા પરમહી માતા કુમારીશ્વરી. માં ભગવતીને આપણે વંદન કરતા માના 9 સ્વરૂપોનું રૂપ આપણે જોઈએ ને તો દરેક સ્વરૂપમાં માએ આપણને કાંઈક ને કાંઈક એવો તત્વ આપણને પ્રદાન કર્યું છે કે જેનાથી આપણા જીવનમાં એક અલગ અલગ શીખ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. પ્રથમમાં શૈલપુત્રી, 11 ઓક્ટોબરે પહેલો દિવસ છે, તો માં શૈલપુત્રીનું પૂજા

0: પૂજન થશે. તો માં શૈલપુત્રી, ઓમ રીમ દેવીએ શૈલપુત્રીએ નમઃ, આવા અનેક લોકો મંત્ર જાપ કરે છે. દેવીના નામથી પોતે મંત્ર કરી અને જાપ કરે છે. દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્રઘંટા, આ માના નવ સ્વરૂપોમાં નવ પ્રકારના આધ્યાત્મિક સ્વરૂપો છુપાયેલા છે. કારણ કે શૈલપુત્રી જે છે એ હિમાલયની પુત્રી છે, તો હિમાલયની પુત્રી ના કારણે એ પૂજનીય છે. બાકી જે છે બ્રહ્મચારિણી, એ બ્રહ્મચારણનું પાલન કરતા શીખવાડે છે. ત્રીજા રૂપમાં માં ચંદ્રઘંટા છે, તો ચંદ્રઘંટાનું સ્વરૂપ આપણને અનેક પ્રકારનું સુખ અને શાંતિ આપે છે. તો આવી રીતે માના જે નવ સ્વરૂપો છે એનું વર્ણન આપણે કરતા કરતા આમ જોઈએ ને, તો એકનું જ વર્ણન કરતા આપણા જીવનમાં એટલું સુખ પ્રાપ્ત થાય, તો નવ રાત્રિની અંદર આપણને કેટલું પ્રાપ્ત થાય. એટલે આની કથા કરવા જઈએ તો એક જ રૂપ ઉપર આપણે 10 દિવસ પણ કથા કરી શકીએ છીએ. પણ આ આપણા શ્રોતાઓને એ જણાવવાનું કે આ તમે કઈ ભાવે, માએ કે ગ્રંથોમાં એ નથી લખ્યું કે આજની રાત્રિએ માં આ રૂપમાં પૂજાય છે તો તમે આને માનો. પણ કાં તો તમે તમારી કુળદેવી, કાં તો તમે તમારી ઇષ્ટદેવીને એ રીતે માનો કે એ જ આ નવ સ્વરૂપમાં આ આપણા ઘરે બિરાજમાન છે, તો એ ભાવ તમે રાખશો તો પણ તમને આ નવ રૂપમાં નવ દુર્ગાના ફલની પ્રાપ્તિ થશે.
1: ચોક્કસ. અને આચાર્યજી, ભૂલાઈ જવાય એના પહેલા અમારા તમામ શ્રોતાઓને જણાવી દો કે આ વર્ષે આપણી જે નવરાત્ર છે એ કયા દિવસથી કયા દિવસ સુધી, કારણ કે દર વખતે જ્યારે કેલેન્ડર બદલાય છે ઘણી વખત ડેટના આપણે કહીએ ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો આ વર્ષે કયા દિવસથી કયા દિવસ સુધી નવરાત્ર રહેશે?
0: આમાં તો શાસ્ત્રમાં કહેવાય છે કે નવરાત્રિના નવ સ્વરૂપો છે, તો 11 ઓક્ટોબરથી લઈને આપણા નવરાત્રિ 19 ઓક્ટોબર સુધી ચાલશે. 20 તારીખે વિજયાદશમી છે, તો વિજયાદશમીના પૂજન આદિ થાય છે. તો વિજયાદશમીએ રાવણ દહન આદિ થાય છે, પણ 9 દિવસના 9 સ્વરૂપ છે. અને દર વર્ષે કંઈ અડચણ નથી આવતી, પણ ગ્રહ અને તિથિની જે પરિભાષા છે ને એ પંચાંગમાં લખેલી હોય છે, જેને કારણે ક્યારેક કોઈ તિથિ નાની હોય છે અને કોઈ તિથિ મોટી હોય છે, તો અને કોઈ તિથિ એક જ દિવસમાં 2 વાર આવી જાય છે, તો જેને કારણે આ વસ્તુ થતી હોય છે. અને આ વખતે તો આપણા સૌના નસીબ એટલા સારા છે કે આ વખતે કોઈ અડચણ નથી, ને 9-9 રાત્રિ આપણે વ્યવસ્થિત આપણું માં ભગવતીનું આરાધના કરી શકીએ છીએ.
1: સાચી વાત. તો આજના આ કાર્યક્રમના દરમિયાન આપણે ઘણી બધી એવી વાતો જાણીશું આચાર્ય આશીષ ત્રિવેદીજી સાથે, જે આપણને નવરાત્ર, આવનારા નવરાત્ર પર્વની ઘણી બધી માહિતી અમારી સાથે અહીંયા શેર કરી રહ્યા છે. તો ચાલો એક ગીત લઈને આજના આપણા કાર્યક્રમને આપણે આગળ વધારીશું.

0: નવરાત્રનો પાવન પર્વ 11 ઓક્ટોબરથી શરૂ થશે અને મોરિશિયસભરમાં જ નહીં વિશ્વભરમાં આ પર્વને ખૂબ જ ધૂમધામથી હિન્દુઓ ઉજવે છે. અને આ પાવન પર્વના ઉપલક્ષમાં આજે મંગળાચરણનો કાર્યક્રમ ગુજરાતી ભાષામાં આપણે પ્રસ્તુત કરી રહ્યા છીએ. અને આજના આપણા કાર્યક્રમની સાથે આપણા અતિથિ આચાર્ય આશીષ ત્રિવેદીજી સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે. તો ચાલો જાણીએ કે નવરાત્રના સમયે આપણે જ્યારે ઘટ સ્થાપના કરીએ છીએ, કલશ સ્થાપના કરીએ છીએ, તો તેનો સાચો નિયમ કઈ રીતે પાળવો જોઈએ અને કયા સમયે આપણે ઘટ સ્થાપના કરવી જોઈએ? ચાલો જાણીએ આચાર્ય આશીષજીથી.
1: ઘટ સ્થાપના, માં ભગવતીનું જ્યારે આગમન થાય છે અને એની પ્રતિપદા તિથિના આપણે નવરાત્રી માટે ઘણા જણ કળશ રાખતા હોય છે, ઘણા જણ અનેક પ્રકારની ઘીનો દીવો રાખતા હોય છે, અને આપણા ભારતમાં ગરબી રાખવામાં આવે છે અને ગરબીની સ્થાપના કરવામાં આવે છે. પણ આજના સમયના આજના યુગની અંદર જે પરંપરા આપણા માતા પિતા લઈને ચાલ્યા છે, આગળના સમયમાં એ લઈને ચાલી શકશે કે નહીં ચાલી શકે એ આપણને નથી ખબર. પણ ઘટ સ્થાપના એ દીપની અંદર કે એ કળશની અંદર આપણે માના અલગ અલગ સ્વરૂપોનો વાસ કરવા આવે છે અને એ વાસમાં માં ભગવતી આવે છે. એ વાસની અંદર આપણે એ કળશની અંદર જોવામાં આવે છે કે આપણને નવ રૂપોનું વર્ણન થાય છે અને આપણે એ કળશનું જ નવ રૂપ માની અને પૂજન કરીએ. તો એ જ માનું આધ્યાત્મિક અને એક સાંસારિક આપણી નજરથી જોવાતું એક સ્વરૂપ છે. બાકી મંદિરોમાં તમે જોવા જાઓ તો માની અલગ અલગ રૂપ છે અને માના અલગ અલગ રૂપના મૂર્તિ છે, મૂર્તિની પૂજા થાય છે. પણ આપણા ઘરની અંદર એ મૂર્તિઓ ના હોવા છતાં પણ આપણે કળશની અંદર કાં તો દીપની અંદર એનું પૂજન કરી અને એની આપણે બેસાડી અને આપણી આરાધના કરાવીએ છીએ. કારણ કે કળશ જે છે ને એ આધ્યાત્મિક તત્વનું પ્રતીક છે કે આપણે કોઈ બી પૂજન કરીએ, કળશ પૂજન વગર આપણું પૂજન ક્યારે સફળ થતું નથી. તો એનું કારણ એટલે જ, કારણ કે કળશમાં આપણે અનેક દેવતાઓનો વાસ કરાવે, સર્વતો ભદ્રમંડલ આદિ અનેક દેવતાઓના વાસ કરાવે છે. એ વાસની અંદર જ આપણે એમ માનીએ છીએ કે આની સાથે માં ભગવતી નવ દુર્ગાનો પણ વાસ છે, તો આપણે એ કળશની સ્થાપના કરીએ છીએ.
0: તો આચાર્યજી, જ્યારે આપણે કળશની સ્થાપના કરીએ ત્યારે કોઈ મંત્ર ઉચ્ચારણ અથવા આપણે કોઈ આચાર્યની મદદથી જ એ કળશ સ્થાપના કરી શકીએ કે આપણે ઘરે જે મહિલાઓ છે, ગ્રહણીઓ છે, તે લોકો ઘટ સ્થાપના કરી શકે છે?
1: આમાં તો પહેલાના સમયમાં તો બ્રાહ્મણો દ્વારા જ થતું હતું, પણ આજના યુગમાં આજની સમયના અનુસારમાં ઘણું બધું આપણે પોતે કરવા માંડ્યા છે. અને આપણને આપણે જોવા જઈએ ને તો આપણને એક રીતે જે સોશિયલ મીડિયા આવ્યું છે, બીજું એક ટેકનોલોજી આવ્યું છે, આ બે છે ને આપણને એક અમૃત સમાન છે. કારણ કે પહેલાના સમયમાં આપણને ખબર નથી પડતી કે આપણે શું કરવું શું ન કરવું, પણ સોશિયલ મીડિયા આપણને ઘણું બધું શીખવાડી જાય છે અને ટેકનોલોજી આપણને ઘણું બધું શીખવાડી ચૂકી છે.
0: એટલે આપણે એક રીતે સ્વતંત્ર બન્યા છીએ થોડા.
1: એટલે સ્વતંત્ર, બ્રાહ્મણ વગર કોઈ કર્મ પૂર્ણ થતું નથી. કારણ કે કહેવાય છે ને બ્રહ્મ વાક્ય જનાર્દન, બ્રાહ્મણ એ પૃથ્વીના દેવતા મનાય છે અને ગુરુ મનાય છે. તો ગુરુ વગર તો કોઈ કાર્ય સફળ થતું જ નથી. પણ છતાં અને આપણી શક્તિ ના હોય અને આપણે બ્રાહ્મણને ના બોલાવી શકતા હોય તો આપણે પોતે જ માં ભગવતીનું સ્થાપન કરી શકીએ છીએ. આપણને માં ભગવતીના અલગ અલગ નામોનું વર્ણન છે. આપણે માં ભગવતીના નવાર મંત્ર જાણીએ છીએ. આ નવાર મંત્રને આધાર પર જ તમે એ શ્રીફળ પર 21 વાર 51 વાર કળશ પર ચોખા ચડાવી પ્રાર્થના કરી અને તમારો ભાવ પ્રગટ કરો તો માં સ્વયં પધારે છે, એમાં કોઈ સંશય નથી. પણ હોય થાય ત્યાં સુધી તમારે આશા બ્રાહ્મણની રાખવી, કારણ કે બ્રાહ્મણ પાસે જે મંત્રની તાકાત છે ને, તો એ બ્રાહ્મણ જેટલું બોલાવે એ વધારે સારું કહેવાય. પણ જો તમારી શક્તિ ના હોય તો પછી તમે પોતે કરી શકો, કારણ કે એમાં કોઈ અમે તમને ન કહી શકીએ કે તમે અમારી પાસે જ કરાવડાવો, અમે તમને ન કહી શકીએ કે આ બ્રાહ્મણને જ કરવું, પણ તમારી શક્તિ અનુસાર તમારે આગળ વધવું એ વધારે જરૂરી છે.
0: અને આચાર્યજી, જેમ આપણે કહીએ ને કે ઘણા ઘરોમાં, ઘણા મંદિરોમાં તો ચાલે જ છે, પણ અખંડ દીવો જે આપણે પ્રગટાવીએ છીએ તેના પાછળનું આધ્યાત્મિક મહત્વ શું છે?
1: આજના સમયમાં આપણે જે અખંડ દીવો કરીએ છીએ ને, તો શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ સુખ

0: संबदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योतिर नमोस्तुते। आपणे કોઈનો વિનાશ નથી કરવો, પણ આપણે શત્રુની બુદ્ધિનો વિનાશ થાય, કે કોઈ શત્રુ છે જે મારા પ્રત્યે દુર્બુદ્ધિ રાખે છે ને, એનો વિનાશ થવો જરૂરી છે। કારણ કે એની દુર્બુદ્ધિ ખરાબ હટી જાય તો આપણી માટે સદ વિચાર કરી શકે છે। તો એની માટે આ મહત્વ જરૂરી છે કે દીપ પ્રગટ છે। પણ દીપમાં પણ બે મહત્વ છે। ઘણા જણ તેલનો દીવો કરે છે તો ઘણા જણ ઘીનો દીવો કરે છે, પણ એમાં પણ તેલનો દીવો કાં તો સરસવના તેલનો હોય કાં તો તલના તેલનો હોય। આ તેલનો દીવો, કારણ કે જીવનમાં જો ઘીનો દીવો કરીએ તો ઘીના દીવાથી આપણા શરીરમાં એક જાગૃતિ ઉર્જા, અને આપણા ઘરમાં કોઈ પરિવારમાં બીમાર આદિ હોય તો એને એ બીમારીથી છૂટવા માટેની એક શક્તિ પ્રાપ્તિ થાય છે, અને આપણને અનેક સુખ પ્રાપ્ત થાય છે। કારણ કે એમાં ગૌની શક્તિ હોય છે, કારણ કે ઘી ગાયના દૂધ વગર તો બનતું નથી, એટલે એની માટે થઈને ઘીનો દીવો ઉત્તમ માનાય છે। પણ સાથે તેલનો દીવો પણ આપણને કાંઈ જેવો તેવો નથી, કારણ કે એ તેલના દીવાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે। તો એ પણ આપણે કહીએ કે ચલો આપણે તેલનો દીવો કરીએ, તેલ ઘણું બધું દીવો કર્યા અને ધન લક્ષ્મી આવી, પણ શરીરમાં એ ધન લક્ષ્મી વાપરવાની શક્તિ તો હોવી જોઈએ ને।
1: આરોગ્ય ના હોય તો ધન લક્ષ્મી કઈ કામ નહીં,
0: બરાબર। હવે સોચો કે આરોગ્ય તો છે પણ ધન લક્ષ્મી નથી, તો એવા જીવનનું શું કામ? તો આ બે વસ્તુ કેવી હોવી જોઈએ? બેલેન્સ હોવી જોઈએ। તો આને બેલેન્સ કરવા માટે થઈને, આને એક સમાન કરવા માટે થઈને આપણે આ બે દીપક નિત્ય કરીએ। નિત્ય ખાલી નવરાત્રિ પ્રત્યેક નહીં, પણ આપણે રોજ આપણા ઘરમાં એક ઘીનો અને એક તેલનો દીવો કરીએ તો આપણે આ બધું જીવનનું બેલેન્સ આપણને સુખ પ્રાપ્ત કરાવડાવે છે।
1: ચોક્કસ। અને આચાર્યજી, નવરાત્રના સમયમાં ઘણી જગ્યાએ જોયું છે કે આપણે જવ વાવીએ છીએ, તો જવ વાવવાનું પ્રતીક શું છે, તેનું મહત્વ શું છે?
0: કુછ ક્ષણ પહેલા જ મેં તમને કીધું આ પ્રકૃતિ છે, પ્રકૃતિ ભદ્રાય નમઃ, બરાબર। આમાં સંસારમાં અનેક સમયે જ્યારે મનુષ્ય પોતાનો ભાવ ભૂલી જાય છે અને પોતાને જ ભગવાન માનવા માંડે છે ને, ત્યારે કુદરત એના પરચા દેખાડે છે। એટલે ઘણી જગ્યાએ ત્યારે દુકાળ પડે છે, આદિ પડે છે, ત્યારે એની પાસે ખાવા કાંઈ બચતું નથી ને, તો એક કણ પણ હોય ને તો એ કણને પણ એ ખાવાની ઓલી કરે છે। તો આપણે નવરાત્રિની અંદર આ જુવારા જે વાવીએ છે, જવ વાવીએ છે, ઘણા જણ મગ વાવે છે, એટલે દરેક જે કઠોળ છે એને વાવવાની ઓલી કરે છે, તો એના સ્વરૂપમાં એ પ્રકૃતિને બચાવે છે। અને બીજું એનાથી એની નવરાત્રિમાં જે એ ભક્તિ થાય છે, તો એ ભૂમિમાંથી નીકળતી જો દેવી શક્તિ છે એને એ ઓબ્ઝર્વ કરે છે અને એ પોતે નિહારે છે કે આ શક્તિ શું છે। કારણ કે બીજ વગર કોઈ પણ ઝાડ કે આગળ ફૂટી નથી શકતું અને એ આગળ વધી નથી શકતું। એટલે એની હિસાબે તમને એ ખબર પડે છે કે સંસારમાં તમે જે આવ્યા છો ને, તો એક પેડ ઝાડના સ્વરૂપમાં છો, તો તમારું બીજ કોઈ કે રોઈપું છે, તો એ રોપનાર કોણ છે? તો જગત જનની છે। તો એટલે માં શાકંભરા દેવીની બી આમાં ભક્તિ થાય છે, અને માં શાકંભરા દેવીથી આપણને આ આધ્યાત્મિક સ્વરૂપ ખબર પડે છે કે અન્નનો કેવો આપણે બગાડ ન કરવો, અન્નની કેવી ઓલી માન્યતા રાખવી,
1: સન્માન કરવું,
0: સન્માન કરવું અન્નપૂર્ણા સાથે। બીજું સંસારમાં જે પ્રકૃતિમાં આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે ઘાસ પડ્યું હોય તો આપણે તોડી નાખીએ છીએ, ઝાડ હોય તો કાપી નાખીએ છે, તો એને કાપવા, એને
1: પ્રકૃતિને
0: નુકસાન ન પહોંચાડવું, જેના કારણે સંસારમાં એક ખોટો મેસેજ ના જાય। એટલે હંમેશા આપણે ધ્યાન રાખવું કે આપણે પ્રકૃતિને કઈ રીતે બચાવી રાખીએ, કારણ કે પ્રકૃતિ હી જ માં ભગવતી છે, તો એનું રક્ષણ આપણે કઈ રીતે કરશું,
1: ત્યારે એનું રક્ષણ કરશું તો આપણું પોતાનું
0: રક્ષણ થશે। એની માટે થઈને આ બધું વવાય છે, અને આને તુલસી દળના રૂપમાં કે પ્રસાદના રૂપમાં કે માં ભગવતીના આશીર્વાદના રૂપમાં છેલ્લા દિવસે સૌને વેચાય છે, અને દરેક જણ ઘણા જણ છે આને રાખી મૂકે છે એક વર્ષ સુધી, અને ઘણા જણ છે તરત જ એને ગ્રહણ કરી જાય છે। તો એ બે ભાવ છે, અને એ જેનો જેવો ભાવ હશે એ એવું એનું કરશે।
1: સાચી વાત। તો આચાર્યજી, આ નવે નવ દિવસમાં ઘણા લોકો ઉપવાસ રાખે છે, ઘણા લોકો એકટાણા કરે છે, એક જ વખત જમે છે, અથવા ઘણા લોકો અન્ન

0: લેતા 9 દિવસ માટે. તો ઉપવાસના પાછળનું કારણ શું છે અને કઈ રીતે તેનું નિયમનું પાલન કરવું જોઈએ? કારણ કે અહીં મોરિશિયસમાં પણ ઘણા લોકો કહે કે વ્રત રાખે છે, પણ એમાં એ લોકો ગરડું ખાય, એટલે સવાર સાંજ ભલે એ લોકો અનાજ ખાય પણ ગરડું ખાય, એટલે મીઠા વગરનું, નમક વગરનું ખાય. તો એમાં પણ કઈ તફાવત છે કે જેમ તમે કહો છો કે પોતપોતાની ભાવના પ્રમાણે?
1: આમાં તો કહેવાય છે ને કે તમારી જેવી ભાવના હશે એવું ઈશ્વર તમને પ્રાપ્ત કરાવડાવશે. અને એમણે જે શીખવું છે, જો આપણા ઘણા ગુજરાતી ભારતથી મોરિશિયસ પ્રદેશમાં આવ્યા તો આપણે ઘણા જણને કહેતા સાંભળ્યું, શું સાંભળ્યું કે આજે મારું વ્રત છે. તો વ્રતના અહીંયા એક પ્રકાર છે કે માંસાહારનું ભક્ષણ ના કરો તો તમારું વ્રત છે. બીજું વ્રત કે આજે હું ખાલી મીઠું ખાઈને કરીશ, તો એ લોકો શીરો ખાય છે રવાનું, બરાબર. પછી એ લોકો મીઠું ખાય તો બેસનના લડ્ડુ ખાય છે. તો એમને અત્યાર સુધી આ વસ્તુ ન શીખવાડી કોઈએ કે આ અન્ન કહેવાય, આ જે છે એ ગ્રહણ કરવાથી પણ એ વ્રત નથી માનતું. પણ ઈશ્વર ક્યારે એ ઓલું નથી માનતો કે એ એણે નથી કર્યું, ઈશ્વર માને છે, એણે કરવાની કોશિશ કરી, જ્યાં સુધી એને જેવું શીખવાડવામાં આવ્યું હતું એવું એણે કર્યું છે. એટલે તમે તમારા સમય અને તમારી તમારી બુદ્ધિની ઉપર તમે જે ભક્તિ કરો છો એને ઈશ્વર સ્વીકારે છે, ક્યારે એને ના નથી પાડતો. પણ તમારે આ કરવા પહેલાં તમારા ગુરુ, તમારા આસપાસના બ્રાહ્મણો આદિની સલાહ લેવી બહુ જરૂરી છે, કે એને પૂછવું જરૂરી છે કે વેદોમાં, શાસ્ત્રોમાં કે આપણી સંસ્કૃતિમાં જે આપણે કરીએ છીએ એ ઉચિત છે કે નથી, એનું પ્રામાણિક કોઈ મહત્વ છે, અને હું જે કરું છું એનું ફળ મને મળશે કે નહીં મળે. તમે મારા ગુરુ થઈ અને તમે મને માર્ગદર્શન કરો. એ એમના ગુરુ પાસે જઈને માર્ગદર્શન લઈ શકે છે, તો એની પછી એ આગળ વધે.
0: કારણ કે ઘણી વખત માર્ગદર્શન જો આપણને ખોટું મળતું હોય તો ઘણી વખત પૂજા પણ આપણે કહીએ ને કે સફળ નથી થઈ શકતી. અને ઘણા લોકો એમ કહે કે પૂજા કરી પણ કોઈ ફળ પ્રાપ્ત નથી થતું, તો એના પાછળનું પણ કારણ મને લાગે છે.
1: એનું કારણ એવું કંઈ વિશેષ નથી. અમુક સમયે આપણે એવા ઉતાવળા થઈ જઈએ છે, આપણને એવું હોય કે આપણે ચીપટી વગાડીએ ને કે આપણું કાર્ય થઈ જવું છે, બરાબર. આપણે
0: આજે પૂજા કરીને કાલે ફળ મળી જવું જોઈએ,
1: તો ઈશ્વર તરત તો નથી જ પોસિબલ. આજે તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ કાલે તમને જોબ નથી મળતી, બરાબર. સંસારમાં દરેક વસ્તુનો એક સમય હોય છે, અને તમારું ભાગ્ય ખુલશે એનો પણ સમય હોય છે. તો તમારું જે કર્મ હશે એના આધાર પર તમને દેવતાઓ આ બધું પ્રસન્ન થશે અને તમને પ્રાપ્ત કરાવડાવશે તમારા ભાગ્ય અનુસાર. એટલે ઉતાવળ કોઈ વાતની ન કરાય, પણ સાચી સલાહ તો એ જ છે કે તમે તમારા ગુરુ, આસપાસના આચાર્ય બ્રાહ્મણની સલાહ લઈ અને તમારે વ્રત એકટાણાની મહત્વતા શીખવી જરૂરી છે.
0: અને આજના આપણા મંગળાચરણ કાર્યક્રમમાં બિલકુલ આજે આચાર્ય આશિષ ત્રિવેદીજી અમારી સાથે જોડાયા છે. ઘણી બધી એવી રહસ્યની વાતો જે નવરાત્રને લાગતી છે, અને નવરાત્ર જેમ કે જાણીએ છીએ કે આવતા અઠવાડિયેથી એટલે કે 11 તારીખથી શરૂ થશે, અને આજના આ વર્ષનો આપણો મંગળાચરણ કાર્યક્રમ ગુજરાતી પર આધારિત. તો ચાલો એક ગીતનું બ્રેક લેતા કાર્યક્રમને આગળ વધારીએ. હમણાં થોડી જ વારમાં હજુ ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત કરીશું આચાર્ય આશિષજી પાસેથી.

0: શ્રોતાઓ, મંગળાચરણ કાર્યક્રમ તમે માણી રહ્યા છો રેડિયો મોરિશિયસના લહેરો પર. રત્ન આપ સૌ કોઈની સાથે છે અને આજના આ કાર્યક્રમમાં અમારા અતિથિ છે આચાર્ય આશિષ ત્રિવેદીજી. તો ચાલો જાણીએ કે નવરાત્રના સમયમાં આ કરાતી કન્યા પૂજાનું પરંપરાગત મહત્વ શું છે આચાર્યજી?
1: કન્યા પૂજા કોને કહેવાય? કન્યા, આપણે આપણા ઘરે કોઈ બાળકનો જન્મ થતો હોય ને, પુત્ર થાય તો આપણે કહીએ છીએ કે ઠાકોરજી પધાર્યા, લલ્લા આવ્યો છે, રામ આવ્યા છે. અને આપણા ઘરે જ્યારે એક શક્તિ, એક લક્ષ્મી આવે છે ને, ત્યારે આપણે એ ભાવથી એને માનીએ છીએ કે દુર્ગા કે જગત જનની કાં તો રાધિકાનું એક સ્વરૂપ આવ્યું છે, બરાબર. પણ કન્યા પૂજામાં અનેક જણના વિચારો અલગ અલગ છે. એક વખતની વાત છે, મને અહીંયા આ દેશમાં 13-14 વર્ષ થઈ ગયા. એક વખત હું જે જૂના મંદિરે કામ કરતો હતો ત્યારે મારા મંદિરવાળાઓએ કન્યા પૂજાનું એક ઓલું રાખ્યું હતું, તો ઘણા જણે અને બ્રાહ્મણોએ કંઈ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. એ પ્રશ્નમાં એ લોકોની ભાવ એવો હતો કે તમે કન્યા પૂજા કરાવો છો કેમ? એ કે કન્યા પૂજા તમે બ્રાહ્મણની કન્યા લાવશો ક્યાંથી? નવ બ્રાહ્મણની કન્યા લાવશો ક્યાંથી? કારણ કે તમે શ્રીમદ દેવી ભાગવત વાંચવા જાઓ તો એમાં લેખું છે, કન્યા પૂજન કરવા તમારે બ્રહ્મચાર્ય પાલન કરનારી કન્યાઓનું પૂજન કરવું. પણ કહી ઘણા બ્રાહ્મણોને સંસ્કૃતનો અભાવ હોવા

કારણે એ વિચાર એમ કરે છે કે બ્રાહ્મણની કન્યા જ પૂજનીય છે. તો જે કન્યા બ્રાહ્મણની કન્યા હોય એ જ પૂજનીય નથી એવું નથી લખ્યું. ત્યાં લખ્યું છે જે બ્રહ્મચાર્યનું પાલન કરે છે એ કન્યા પૂજનીય છે. એટલે જે કન્યા

0: ના સ્વરૂપમાં પૂજાય છે અને એના પૂજનથી આપણને અનેક સુખોની પ્રાપ્તિ થાય છે, તો એ જ આપણી માટે જગતજનની છે. તો કન્યા પૂજા આપણે વિચારવાવાળા કહે છે ને, ઘણું બધું વિચારે છે અને બોલવાવાળા બોલી જાય છે પણ એને ખબર પડતી નથી. એક વસ્તુની મને એક પ્રસંગ યાદ આવ્યો, હું જ્યારે રામચરિત્ર માનસ સમયે આ કથા કરતો હતો ત્યારે મને એક પ્રસંગ એવો યાદ આવ્યો કે એક ઋષિના આશ્રમમાં છે ને, એક ઘણા બધા બાળકો ભણતા હતા વેદ શાસ્ત્ર આદિ, પણ એમાં એક બાળક એવો હતો કે એ થોડોક મંદબુદ્ધિ હતો. એ બાળક જે હતો એ થોડો મંદબુદ્ધિ હતો અને એ મંદબુદ્ધિ હોવાને કારણે બધા ગુરુજીથી લઈને બધા બાળકો તક એનું નામ પાડ્યું હતું ભોંદુ. ભોંદુ એટલે ઓછી બુદ્ધિવાળો. એટલે આ બાળકને બધા ભોંદુ સમજતા અને ભોંદુનું કામ શું હતું કે સંધ્યા સમયે જ્યારે ગુરુજી કથા કરે ને એ કથાને શ્રવણ કરવી અને સવારે ગૌ લઈ અને એને ચરાવવા જવાનું અને ચરાવીને કેટલી ગૌ લઈ ગયો છે એટલી ગૌ લાવવાની અને જે ગુરુકુલનો જે રસોઈ હોય એને રોટલી આપતો અને એને શાક આપતો અને એ ન્યા વનમાં ખાઈ ગૌ ચરાવીને સાંજે પાછો આવતો, કારણ કે એનામાં વેદ ભણવાની વિદ્યાની શક્તિ નહોતી. તો એ જે કથા ગુરુજીની સાંભળતો ને, એ સાંભળતા કથા કથા કરતા કરતા એના મનમાં એકવાર એક વિચાર આવ્યો વનમાં બેઠા બેઠા કે ગુરુજી જ્યારે આપણને ભગવાન શ્રી કૃષ્ણની લીલા સંભળાવે તો એ તો વૃંદાવનની જ કે, અને હું વૃંદાવનના વનમાં જ બેઠો છું. તો જે માધવ અને જે કેશવની ગુરુજી વાત કરે છે તો એ કદાચ અહીંયા તો હશે જ ને. તો ભોંદુના મનમાં એ આવ્યું અને જોરથી અવાજ કરી અને હે કેશવ હે માધવ, હે કેશવ હે માધવ, તમે તમારી ગાય સાથે ક્યાં છો, મારે તમને જોવા છે. મારા ગુરુજીએ કાલે મને કીધું હતું ઘણા દિવસથી કે છે કે તમે આ વનમાં આવો છો તો તમે મને કેમ નથી મળતા, હું મારી ગાય લઈને આવું, તમે તમારી ગાય લઈને આવો છો, તમે મને કેમ નથી દેખાતા અને મારા ગુરુજીએ ક્યારે જોઈ લીધું કે તમે આવો છો. તો એ ભાવ કરતા કરતા કરતા બીજા ત્રીજા દિવસે પરમાત્માને એવું થયું કે આ બાળક મને એટલો પ્રેમથી પુકારે તો મારે જવું જોઈએ. પરમાત્મા પોતાનું બાળ સ્વરૂપ લઈ અને એની સાથે 100 ગાય લઈને આવ્યા. રોજ આવે. પહેલા દિવસે જ્યારે પરમાત્મા આવ્યા તો ભોંદુને કીધું કે ભોંદુ, આજ મારી માતા મારું ભાતું બાંધવાનું ભૂલી ગયા છે, તું મને થોડુંક ભોજન આપીશ? તો ગુરુ ભગવાન અને ભોંદુ બે એક ઝાડ નીચે બેસી અને પોતે આજે ગ્રહણ કરે છે અને ગ્રહણ કર્યા પછી કાલે કીધું, અરે ભોંદુ તારા ગુરુકુલની રોટલી તો બહુ નરમ છે અને બહુ સરસ છે, તું કાલે મારી માટે પણ લેતો આવજે ને. ભોંદુએ હા પાડી. એટલે આવી રીતે કરતા કરતા એક અઠવાડિયું વીત્યું. પછી ભોંદુએ એક દિવસ ગુરુજીને કીધું, ગુરુજી તમે જે કથા કહો છો ને એ કેશવ માધવ મારી આરે રોજ વનમાં હોય છે. તો ગુરુજીને લાગ્યું કે આમાં થોડીક ઓછી છે, એટલે એને કારણે હું એવું માનું છું કે આને કંઈક ભાસ થયો હશે, કંઈ વધારે હશે નહીં. તો ગુરુજીથી કહેવાઈ ગયું, તું તારા માધવને કહેજે ને એકવાર મને મળવા આવે અહીંયા. હવે ભોંદુએ જઈને ભગવાનને આ વિનંતી કરી કે મારા ગુરુજી. તો એ કે હું તો તને મળવા આવ્યો છું, હું તારા ગુરુને મળવા નહીં. તો ભોંદુ ગુસ્સે થઈ ગયો કે જે આશ્રમની રોટલી ખાઈ ખાઈને તું આટલા દિવસથી મારી આરે ઓલું કરે છે અને તું એ જ ગુરુને મળવા ના પાડે, લાવ મારી રોટલી. તો પરમાત્માની રોટલી એના હાથમાંથી ભોંદુએ છીનવી લીધી. પરમાત્માએ કીધું કાંઈ વાંધો નહીં ભોંદુ, તારી ઈચ્છા છે, ચાલ હું તારા ગુરુને મળવા આવીશ, લાવ રોટલી તો આપ પાછી. તો પરમાત્મા ખાવા માંડ્યા અને એ જ ભાવ તમે જુઓ કે પરમાત્માએ ભોંદુને કીધું, ભોંદુ હું આવીશ તારા ગુરુકુલ, પણ કયા ભાવે, હું તારા ખભે બેસીને આવીશ. અને જ્યારે ગુરુજીની નજર પડી કે સંસારનો માલિક એક બાળકની મંદ બુદ્ધિ પર આટલો પ્રસન્ન થતો હોય, તો તમારો ભાવ તમારી ભક્તિ એવી છે કે તમે જે ભાવે કરશો ને એ ભાવે તમને ફળ પ્રાપ્ત થશે. એટલે એમાં વેદ શાસ્ત્ર મંત્ર આદિની જરૂર તો છે જ, પણ તમારા ભાવની જરૂર છે. તમને વેદોના મંત્ર આવડતા હશે, તમને શાસ્ત્રનું જ્ઞાન હશે, પણ મનમાં ભાવ નહીં હોય તો ઈશ્વર ક્યારે ઉપરથી નીચે નહીં આવે. તો એની માટે તેને તમે કાંઈ પણ કરવા પહેલાં તમારો ભાવ ઉત્પન્ન કરો. તો આ નવ કન્યા પૂજામાં પણ જો તમારો ભાવ હશે ને તો જગતજનની તમને દર્શન અવશ્ય આપશે.
1: ચોક્કસ. અને આજના આપણા સમયને લગ

0: છતાં આપણે વાત કરીએ તો મંગળાચરણના લગભગ આપણે થોડો ઘણો સમય રહી ગયો છે, પણ એ સાથે જ અમારા શ્રોતાઓને ચોક્કસ એ જણાવું આચાર્યજી કે આજના સમયમાં આપણે જ્યારે ગરબા નૃત્યની વાત કરીએ છીએ તો એ ગુજરાતનું એક પારંપરિક નૃત્ય છે જે અત્યારે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે, પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. તો આ એક ફક્ત નૃત્ય છે કે ઉપાસનાનું એક સાધન?
1: એક રીતે તમે કહેવા જાવ તો નૃત્ય જેની જેવી ભાવના અને જેવી જેની નજર હશે એવું દેખાશે.
0: સાચી.
1: ઘણા જણને આ નૃત્ય લાગે છે અને ઘણા જણને નોટંકી લાગે છે, પણ આ આધ્યાત્મિકતાનું એક પ્રતીક પણ છે. કારણ કે આપણે આપણા શરીરને જે ભાવે માં ભક્તિના કોઈ પણ જ્યારે નૃત્ય ગરબા કરતા હોય ત્યારે કોઈના પગમાં ક્યારે ચંપલ હોતા નથી, પાદુકા હોતી નથી. બાકી તમે કોઈ પણ ડાન્સ કરો તો એમાં પાદુકા હોય છે. આપણે ભારતમાં તો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ હમણાં પૂર્ણ થયો છે, તમે જોયું હશે બાપાની મૂર્તિઓનું વિસર્જન આદિ. તો જ્યારે એ ખેંચે છે તો એના ભાવમાં જોજો કે કોઈના પગમાં ચપ્પલ નહીં હોય. ઘણા જણ નવરાત્રિના 9 દિવસ ચપ્પલનો ત્યાગ કરે છે, ઘણા 9 દિવસ કોઈ વ્યસન કરતા હોય તો એ વ્યસનનો ત્યાગ કરે છે. તો પોતાના ભાવની આ મહત્વતા છે કે હું નૃત્ય કરીને માં ભગવતીને પ્રસન્ન કરી શકતી હોઉં અને મારું શરીર એને યોગ્ય લાગે છે તો હું કેમ ના કરું. તો જેવો તમે નજરથી જોશો એવો ભાવ એના નજરથી એ પ્રગટ થશે. પણ આ જે છે એક આપણે જોવા જઈએ તો આ પણ એક ઉપાસનાનું પ્રતીક જ છે, પણ અત્યારના સમયમાં થોડુંક આ બદલાઈ ગયું છે. પહેલાંના સમયમાં આપણે નૃત્યમાં ભગવતીની ભાવનામાં કરતા, પણ આજના વસ્ત્રોમાં પણ થોડો ભેદ આવ્યો છે. એ થોડું મને ઉચિત નથી લાગતું, પણ સંસાર છે,
0: સમયની સાથે બધું
1: પરિવર્તન, સંસારનો નિયમ છે. તો પરિવર્તન થાય છે, પણ એટલું પણ પરિવર્તન ન થવાય
0: જેનાથી આપણા
1: સંસ્કૃતિ અને સંસ્કાર થોડા દુર્લભ થઈ જાય,
0: આપણા ધર્મ અને આપણા મર્યાદાનું આપણે પાલન કરવું. કારણ કે આજના સમયમાં જોયું છે કે યુવા પેઢી, યુવા વર્ગ જે છે તે આનંદમાં, ઉત્સાહમાં, ગરબાનો આનંદ લે છે, પણ આપણા ધર્મ અને મહત્વને, મર્યાદાને કોઈ ઠેસ ન પહોંચે તે માટે શું કહે.
1: કાલ કે પરમ દિવસે જ હું એક વિડીયો ક્લિપ મને કોઈકે મોકલી હતી અને હું જોતો હતો તો કોઈકે એમ કહેવામાં આવ્યું કે અરે માસિક ધર્મ તો દર મહિને આવે છે, પણ નવરાત્રિ તો ક્યારેક જ આવે છે. તમારે ગરબા રમવા હોય કે દેવીની સાધના કરવી હોય કે દેવતાની સાધના કરવી તો માસિક ધર્મમાં કરી લો, તમે કઈ અપવિત્ર નથી. સાચું છે કે અપવિત્ર નથી, પણ માસિક ધર્મ છે એ સ્ત્રીનો સાધનાનો સમય છે. તો એ સમયે સ્ત્રીએ કોઈ બી દેવતાઓની આરાધના ન કરાય. આરાધના કરવી હોય એવું હોય તો આપણું શરીર શુદ્ધ હોવું જોઈએ, એની મહત્વતા છે. પણ દરેક તમે સોશિયલ મીડિયા કે ટેકનોલોજીના માધ્યમથી તમે પોતાના નિયમ બનાવશો ગ્રંથોના નિયમ વગર તો એ ઉચિત માનવામાં આવતું નથી. તો
0: જે આપણે કાળજી રાખવી જોઈએ,
1: સોશિયલ મીડિયાના ઘણા વિદ્વાનો છે એને મારી ખાલી એટલી જ વિનંતી છે કે આવી ખોટું ભ્રમણ ના ફેલાવો, અને જો ભ્રમણ ફેલાવવું હોય તો વેદ અને શાસ્ત્રનો કોઈ એક એવો પુરાવો આપો કે ત્યાં લખ્યું હોય. અમે તો વેદ અને શાસ્ત્રના પુરાવા આપી અને તમને બતાવવા શકીએ કે આ સમયે ભક્તિ ન કરાય, બરાબર. પણ
0: તમે
1: એવો કોઈ મંત્ર કે એવો કોઈ શાસ્ત્રનું ઓલું બતાવી દો કે આ સમયે ભક્તિ કરાતી હોય.
0: સાચી વાત. તો આજના આપણા કાર્યક્રમમાં લગભગ આપણે સમાપ્તિ સુધી આવી પહોંચ્યા છીએ. તો જતાં જતાં આચાર્યજી, અમારા તમામ શ્રોતાઓને એ ચોક્કસ જણાવો કે 9 દિવસોમાં આપણા ભીતર રહેલી જે નકારાત્મકતા છે તેનો ત્યાગ કઈ રીતે આપણે કરી શકાય, માની શ્રદ્ધા કઈ રીતે રાખવી.
1: માની શ્રદ્ધા આપણા નવાર મંત્ર છે. એમ રીમ ક્લીમ ચામુંડા એવી ચે નમઃ. બાકી યાદ એવી સર્વભૂતેશુ શક્તિરૂપે ન સંસિતા, તથા દુર્ગા સપ્તશતી છે એમાં સિદ્ધ કુંજિકા છે, આદિ અર્ગલા સ્તોત્ર છે, કવચ છે. આ સ્તોત્ર દુર્ગા ચાલીસા છે, આ બધાના પઠન અને શ્રવણ કરો, અને કાંઈ ન આવડે તો માના નવાર મંત્રથી એનો જપ કરો, એની આરાધના કરો, જેથી તમારું, તમારા પરિવારનું અને તમારા કુટુંબનું કલ્યાણ થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે.
0: તો આજના આપણા મંગળાચરણ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા આચાર્ય આશીષ ત્રિવેદીજી.

0: ને આજના આપણા કાર્યક્રમની સાથે બસ અહીં સમાપ્તિનો સમય થઈ ચૂક્યો છે. તો બસ જતા જતા આપણા શ્રોતાઓને એક અંતિમ શું સંદેશ દેવા માંગશો તમે?
1: અત્યારે તો માં ભગવતી આપ સૌની ઉપર કૃપા કરે અને આપ સૌના ઘરમાં માં જગદંબિકા અન્ન ધન અને સદબુદ્ધિ અર સદભક્તિનો વિકાસ કરે, એટલી જ આપ સૌના પ્રતિ માં ભગવતીના ચરણમાં હું પ્રાર્થના કરીશ. અને 11 તારીખે જો આપ સૌ ભક્ત પોતાના ઘરે ઘટ સ્થાપના કરવાના હો તો એનું મુહૂર્ત સવારના 5:43 થી લઈને 9:52 સુધીનું છે અને બીજું મુહૂર્ત અભિજીત નક્ષત્રમાં 11:32 થી લઈને 12:22 સુધીનું છે. તો આ સમયે તમે તમારા યોગ્ય સમયે ઉચિત સમયે ઘટ સ્થાપના કરો, માં ભગવતીનું આહવાન કરો, માં ભગવતી આપ સભી પર કૃપા કરે અને તમારા સૌની મનોકામના પૂર્ણ કરે એવા મારા જય માતાજી, જય અંબે, માં ભગવતી આપ સૌનું કલ્યાણ કરે, જય અંબે.
0: આ સાથે જ આચાર્ય આશીષ ત્રિવેદીજીને ઘણી બધી શુભકામનાઓ અને ઘણું ઘણું આભાર એ અહીંયા ઉપસ્થિત થયા અમારી પ્રોગ્રામમાં આપણને આપી. અને આ સાથે જ ટેકનિક પર અમારા સાથે સહયોગી બન્યા ડોમિનિકજી, તેમને પણ ઘણો ઘણો આભાર પ્રકટ કરતા. તમામ શ્રોતાઓનું પણ કલ્યાણ થાય, માં ભગવતી માં જગદંબા સૌ કોઈનું રક્ષણ કરે, સૌ કોઈને શક્તિ પ્રદાન કરે. આ સાથે જ ફરી મળીશું, ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ સૌ કોઈને.

નમસ્કાર શ્રોતા મિત્રો, રંગારંગ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના જ્યાં ક્યાંથી જોડાયા છો. બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. મીડિયમે 819 કિલો હર્ટ્ઝ પર રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે. તો બસ આશા એ જ કરીએ કે આજનો આ દિવસ બહુ જ સારો વીતી રહ્યો હશે અને ગુજરાતી ગીતો ફક્ત તમારા માટે લઈ આવ્યા છે. તો ચાલો જોડાઈ જઈએ. ભાઈ, કહેવાય છે જીવનમાં સારું કામ અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટના સમાન હોય છે, સમય જતાં મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે. તો ચાલો, જીવનમાં કંઈ પણ કાર્ય કરો, બસ કોઈનું દિલ ન દુખાવો, સારી નિયતની સાથે હંમેશા જીવનમાં આગળ વધો. કરીએ શરૂઆત જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલા આજના આ પ્રથમ ભક્તિમય ગીત સાથે.

શ્રોતા મિત્રો, સમય ધીમે ધીમે બધું શીખવી તો જાય છે આપણને સાહેબ, બસ એનું ફળ અનુભવના રૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. તો તમે જીવનમાં જે પણ કંઈ કરો, કોઈનું મન ન દુખાવતા, બસ કોશિશ એ જ જારી રાખજો કે કોઈનું મન ન દુખાય. એમાં પોતાનું મન તો ન જ દુખાવવું જોઈએ, સાચી વાત કે નહીં? આજના આપણા કાર્યક્રમમાં ઉડન છું ફિલ્મમાંથી લેવામાં આવેલું આપણું આજનું આ આગલું ગીત અને સિદ્ધાર્થ અમિત ભવસારે ગાયેલું ખૂબ જ મધુર ગીત અંતરમન.

શ્રોતા મિત્રો, કિસ્મત પર વિશ્વાસ રાખવા કરતાં પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો વધુ ઉત્તમ હોય છે. માટે જ કહેવાય છે ને કે જીવનમાં કંઈ પણ કાર્ય કરો, પણ પોતાના ઉપર જ્યારે વિશ્વાસ બેસી જાય છે ને, પછી એ સફળતા તમને પ્રાપ્ત થઈ જ જાય છે. ચાલો પ્રેમ ભરેલા ગીતોની સાથે આપણે પણ આગળ વધીએ અને આ ગીત લઈ આવ્યા છે તમારા માટે. આલ્બમ છે પ્રેમ પ્રકરણનું.

શ્રોતાઓ, આ ગીત જે તમે હમણાં સાંભળ્યું સલીમ મર્ચન્ટ અને સ્મિતા જૈનના સ્વરમાં મુકાયેલું આ નોન ફિલ્મી ગીત હતું શાયર. અને બસ ઘણી વખત લાઈફમાં શાયરી કરવાનું પણ મન થાય છે, અને આ સાથે જ ભાઈ નવી નવી ટેકનોલોજીસની સાથે નવી ક્રિએટિવિટી. કોઈ પણ બીજા ભાષાનું ગીત તમે અલગ બીજા ભાષામાં ગઈને બતાવો, આ પણ ટેલેન્ટ જ કહેવાય છે, ક્રિએટિવિટી કહેવાય છે. અને

કે માગે હિતે આ ગીત આવેલું, જેમાં એક શ્રીલંકન છોકરીએ ગીત ગાયું હતું અને આ ગીતને ઘણી ભાષામાં વર્ઝન બનાવવામાં આવ્યું. ચાલો અઘોરી મ્યુઝિકે એક સરસ મજાની ટ્રાય કરી ગુજરાતીમાં પણ આ ગીતને બનાવવાની, અને કે દીપ સાથે મેની રાવલ આ ગીતમાં ગુજરાતી વર્ઝનમાં ગીત ગાઈ રહ્યા છે, માની કે માગે હિતે.

જવાનો સમય થઈ ગયો છે અને જતાં જતાં બસ તમારા માટે ઓમ મંગલમ સિંગલમનું આજનું આ છેલ્લું ગીત, જેમાં સચિન જીગરના મ્યુઝિક નિર્દેશનમાં મુકાયેલું ગીત છે, અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું જલ્દી એક નવા સફરની સાથે. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.